નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયો હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 17મી ઓગસ્ટ અને સ્ટુડિયોની ગલેડમાં 10:02 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. કહેવાય ને કે ભાઈ સંબંધો કરતાં પણ ધર્મ મોટો છે. જ્યાં સત્ય અને ન્યાયની વાત આવે છે ને ત્યાં ભાઈ પોતાના સામે પણ ઊભી રહેવાની હિંમત રાખવી જોઈએ. એટલે કહેવાય ને સંબંધો કરતાં પણ ધર્મ મોટો છે. જ્યાં સત્ય અને ન્યાયની વાતો આવે છે ને ત્યાં પોતાની સામે પણ ઊભા રહેવાની હિંમત રાખવી જોઈએ. તો ચાલો આજે સોમવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભોલેનાથના ચરણોમાં એક ભજન લઈ લઈએ હરિ ભરવાડના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયોની ગ્લેમાં 10:08 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. ને આજે અમે તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો કહેવાય છે ને કે ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું એક ભાવના ગીત લઈ લેવાય દીપક શિલાના અવાજમાં લેવામાં આવેલું.

અમારી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આપણે વાત કરીએ તો કે ભાઈ સંબંધોની, તો ભાઈ સંબંધ મોટા નથી હોતા, સંબંધ સાચવનાર મોટા હોય છે ને. જિંદગીમાં દરેક વ્યક્તિ આપણી સાથે રહેશે જ એવું નથી, પણ જે લોકો છે ને સાચા દિલથી સમજીને એમને સાચવવાનું શીખજો. કારણ કે આપણે કહીએ દે ઓળખાણ તો ઘણા લોકો સાથે થાય છે, પણ લાગણીથી જે

જોડાયેલા સંબંધ હોય છે ને એ ખૂબ ઓછા હોય છે, ને જે લાગણીથી સંબંધિત જે જોડા હોય છે ને એ ઘણા ઓછા પણ મળે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. આશા ભોસલેજીના અવાજમાં લેવામાં આવેલું, અને આજે મેં તમને કહ્યું કે ભાઈ અમે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે, ને સ્પેશિયલી આજે અમે આશા ભોસલેજીના ગીતો લઈને આવ્યા છે. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ.

જ્યારે સંબંધની જ્યારે વાત કરીએ ભાઈ, તમારું કામ છે સંબંધ બનાવવાનું, લોકોનું કામ છે ભાઈ વાતો કરવાનું, અને તમારું કામ છે ભાઈ માણસને ઓળખવાનું. પણ કોઈ પણ દિવસ ત્રીજા માણસને બે વ્યક્તિની વચ્ચે ના આવવા દેવાનું, એ તમારું પોતાનું છે. ને કોઈ દિવસ ત્રીજા વ્યક્તિને ન્યાયાધીશ ના બનવા દો તમારા સંબંધની વચ્ચે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું ગીત લઈ લે ફરીથી આશાજીના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે.

તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.